પાત્ર વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સ્કૂલ ડ્રેસ સારું 250 કરોડ રૂપિયાની રકમ ભેજી છે. દેશમાં નશા મુક્તિ સારું 2 ઓગસ્ટનું 100 સપ્તાહ નો ખાસ અભિયાન ચલાવ્યું છે. વહેલા ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ ને મોકે આજ ગુરુજના સંતા મહંતાનો માન કરી છો. સાગરી પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.

બૈરાની વાત કાર્યક્રમ હમણાં વાળા હાંગ્ર બૈરાને સોરાઆડી વીણાબેનનું રામ રામ રામ રામ. દેખો ભાઈ, આજે બુધવારનો દાડો હે ને જે બૈર હે સોરા માથે આવી રીતે ગયો હે. દેખો ભાઈ, આપણો જે બૈરનો કાર્યક્રમ હે તો સોરા માથે બી ટીમને અનુસાર આવવું બી જરૂરી હે. દેખો બેનો, આજે આપણે કાર્યક્રમે હું હું વાતે થાયગા ઈ એક વખત પૂરી વિવરાબન જાણકારી આલદ, કેમ કે બૈર આવી રીતે થયો હે, જી બૈર બેઠો થયો હે ઈ દીકરી એક ભાઈ વીણાબેન આજે તો અંસોરા માટે આવી થયા હે. હું વાતી કરવાના હે તો કેમની હું વાતી કરવાની હે ઈ વિવરાબન જાણકારી આલદ. આજે આપણે વાત કરંગા કૃષિ કાર્યમે જી મહિલાને ભૂમિકા રે એની બરામ વાત કરંગા. બીજી વાત કરંગા બરસાતના મોસમે જે આપણે સાવધાની રાખા એની બરામ વાત કરંગા. બીજી વાત કરંગા આજે ગુરુ પૂર્ણિમા હે તો એની બી આપણે વાત કરંગા. ગુરુ પૂર્ણિમાનું ખાસ મહત્વ હું હે. બીજું એની હાથે કિસાન નાથુભાઈની વાત હે કે ખેતીવાડીની હાથી હતી. કિસાન નાથુભાઈ હે સુથાર ગરીબી કરી રહ્યા થકા હે તો સુથાર ગરીબી કેટલો લાભ હે હરતે ઈ કમાઈ રહ્યા થકા હે તો કિસાન નાથુભાઈની બી વાત હોણંગા. એને હાથે ભજન હે એ બી હોણંગા. બેનો આ તો શું પૂરું વિવરાબન જાણકારી કે આપણે એને એની બારામે વાત કરા. અને વાત કર ખાસ કરીને આપણે કિસાન બને હે ખેતરમાં કામકાજ કરી રહી થકી હે, નિરાય ગુડાઈનું કામ કરી રહી થકી હે, એને હાથે ઘરમાં જે બી પશુધન હે એનો હાર હંભાર કરી રહી થકી હે. એવું હાંગરું કામ કરે બેને, પણ બેનો આપણને ખેતરનું જે કામકાજ કરાય તો ઘણી તાજી વાત હે. આપણને કરવું બી પડે કેમ કે આજના દાડે તો બેને હે ઈ હર વાતે અગાડી હે તો આપણે જાણસમ. બેનો ખાસ કરીને આના ચોમાસાને દાડામે આપણે બેને જે કામ કરે તો બેનને હર વાતની સાવધાની રાખવી બી જરૂરી હે. જે વખત આપણે ખેતરને જ યા સારો વાળવા જ ભારો લઈને આવવા, પૂરી માથા માટે ગઠાણ તુકેન લાવવા, એને વખત ધ્યાન રાખવું જરૂરી. ભાઈ હંગરી બેને જિમ્મેદારી તો નિભાવે હે, પણ આ વરસાદના સમય મેં જે ખેતીવાડીને આપણે કામ કરી રહી બેનો એને વખત સાવધાની રાખવી જરૂરી હે. પેલા નથી કહેતા કે નજર હટીને દુર્ઘટના ઘટી, કેમ કે આમને તેમનો પાણી પડેલું થકું હે, જે દેખો એ જે હેડા હે લીલા થઈ જાય. આપણે તો સારું વગેરા હે માથે વજન લઈને સાલવું હે, શેર માથે જે ગઠાન હે એ લઈને સાલવી હે, તો કે પાંવ ફિસલી ગયો આપણો મિટ્ટીમાં તો આપણે પાંવ ફિસલવા થકી પડી ગયા.

0: યા ઘૂંટણા માટે લાગી ગયું, હાથ માટે લાગી ગયું, હાથ ક્રેક થઈ ગયો, એવું ઘણી વખત આવે. તો ધ્યાન રાખી ને પસેબેનું કામ કરવું હે. બીજું પશુધનનો બી આપણે કરી રહ્યા કહે તો એને વખત બી આપણે જે એના જે સાફ સફાઈ કરી રહ્યા કહે, એના પોટા કાઢી રહ્યા, વાયદો કાઢી રહ્યા કહે, એને વખત બી ફિસરવાનો ઘણો ડર રહે, તો બેનો એને વખત બી ધ્યાન રાખવું. એને વખત બી આપણે માથે ભણ્યું ને જે ગોબર કાઢી રહ્યા કહે વા નાખવા જા, તો જે વખત જે એનો ગોબર હે લીલું રહે ને ભાઈ જે તગારું હે યા પછી ભણ્યું હે એને મેં ભરા, તો એને મેં કઈ નેસ હે બિછાવવું જરૂરી હે. પત્તી વગેરે હે યા પછી પન્ની પોલીથીન હે એવી બિછાવીને પછી એને માટે ગોબર ભરે. ઘણી વખત એવું થાય કે બેને હે જે ભણ્યા થઈ કે હુદી ભાઈ ખાડામાં જઈ રહી થઈ કે એવી બી ઘણી વખત ભાઈ હતી આપણને હોણવામાં આવે ને આપણે દીખ્યું તો કહું. તો બેનો આવી છોટી છોટી વાતોનું આપણે ધ્યાન રાખંગા તો અને સમસ્યા થઈ કે બહાર નીકળી શકંગા, ને તો પછી એવું થાય કે ભાઈ આ તો જે કામ હે એટલું આપણને ભારી લાગી રહ્યું હે, આ કામ કરવા જા તો ભાઈ કે પડીને જ એવી આપણને ડર રહે. તો બેનો આની વાતનું આપણને વિશેષ કરીને ધ્યાન રાખવું હે. બીજું બેનો એમને તેમના ખેતરમાં જ યા ઘરમાં કામ કરા યા બાંધે કે બીજું કામ કરા, તો આના સમયમાં જે જહેરીલી જાનવર હે એનો બી આપણને ખૂબ ડર રહે, તો એને વખત બી સાવધાની જરૂર રાખે બેનો. આ જે જહેરીલો જાનવર હે જે વખત પાણી પડે એની વખત એ બિલ થકી બાંધને નકરી જાય ને ભાઈ એમના તેમને કે હંપાવા હરું એ જગ જોવે કે ઘરમાં બી આવી જાય કે આપણે સારું એકઠું કરી થકું હે વા બી આવી જાય, તો એને વખત આપણને ધ્યાન ન રહે ને કે ભાઈ સારું લેવા જઈ રહી થક હે યા સુલો આપો હળગાવી રહી થક હે, આપણે સુલા માટે રોટી કરા યા સુલા પણ જે આટો વગેરે આપણે તૈયાર કરા કે આટો નીસે પડી જાય એને ભાઈ ખાવા સૂચવા બદલે એ જાનવર હે જરીલો સાફ વગેરે એ આવી જાય. તો બેનો આની વાતનું બી જરૂર ધ્યાન રાખે, કેમ કે આ દાડે અખબાર મેં સમાચાર મેં આપણે ભણ્યા કે ભાઈ બેન ચાય બનાવવા ઉઠી હતી, રોટી બનાવવા ઉઠી હતી યા પછી કઈ પશુનું કઈ કામ કરવા ઉઠી હતી ને આ જહેરીલું જાનવર ડસવા થકી આવી દુર્ઘટના એ બની ગઈ, એવું આપણને ભણવામાં આવે તો આપણને બી મન ખૂબ દુઃખી થાય. પણ બેનો પહેલે થકી જ આપણે સાવધાની રાખવી, ધ્યાન રાખવું અને પછી કામકાજ કરો તો ઠીક છે. બેનો આની વાતનું જરૂર ધ્યાન રાખી. બેનો અગાડી હજી આપણે વાત કરંગા કે ગુરુ પૂર્ણિમાની, પણ એની પહેલે આ સંદેશની હતી કિસાન નાથુભાઈની વાત હે. તો કેમને સોરો ભર્યો થકો હે, બેને બેટી થકી હે, તો આની વાત હોણા ને પછી આગાડી વાત કરો.
1: સોયાબીન કરી રાખ્યું ને થોડી બહોત મકી કરી રાખી, થોડી બહોત ભાજીપાલો બી કરી રાખ્યો હે, સબ ખેતરા મેં કાંઈ કરી રાખી. પશુ આજે કોરું આવ્યું તે કડપો બી થઈ રહ્યા કરવો પડે. એક સોરો હે, બે સોરી હે, ને એમ શબ્દ સલાવી રહ્યા.
2: ગાય કેટલી દૂધ આલી રહી?
1: ગાય બે દૂધ આલી રહી મારે. વાટો જવાનો અને ગોવાનો ને મિક્સ કરી ને વાટો પણ આવી જ શક્તિ ઉપર જાય એ હાલ તો મતલબ જરીક દૂધ થી ગાલે એને રખીએ.
2: ખરી વાત
1: હે, તો પછી ગાય બી આટી રીતી હોગા? હા ગાય બી બળિયા રે ને, મતલબ એ જેટલો વાટો આલો એવી ગાય બી રહી. ને એવું દૂધ પી આવે બસ.
2: સારી વાત છે. તો શું દૂધ દૂધ વિશો કે ને?
1: હવે દૂધ વિશો ને.
2: હાથી અલો ફેટ માટે અલો કે મને હિસાબ થઈ જાય.
1: કિલાસ પર આલા.
2: અચ્છા
1: હવે 50 રૂપિયા જાય.

0: જેવું કઈ ને ખાવા આલો પાછું હાલતી હોગા જોજા લે
1: એટલે જેટલો વાટો હાલો જેટલે એને સારું હાલો એવું પાછું દીધી હાલે
0: સારું કાંથી કે લાવવા દી
1: સારો હવે પહેલ તે આ હુકુ સારો એ તો એને પહેલે થોડો બહોત રાખી દીને લેવો પડે ને હવે પાછું આ લીલું સારું બી થઈ ગયું થોડો બહોત એ મળી જાય વાટો મેલા ને ખેતર મેં બી હવે પશુપાલક રાખા તે ખેતર મેં બી કરવો પડે સારું
0: ખરી વાત એ વેપારો કરતો હોગા
1: હા એક વેપાર કરી મેં ના તે એ બી હાલ
0: ના ના નાથુ ભાઈ અગર તમે ગાય ભેંસ બકરી સબ પાડી છે કરે તો પાછું ઘર મેં દૂધ કાઢવાનો ને એવું કોણ કામ જરા કરવા લાગી કે
1: પાછો વેલ મને ખુદ ને છૂટવું પડે કેમ કે વેલ ઉઠીને જલ્દી ઉઠીને એને એક હસ્તાંત થી બીજા હસ્તાંત બદલવું એને ફેર થોડો બહોત સારો બી નાખવો પડે ફેર વાટો હાલવો પડે એને બાદ માં પાછું ફેર દૂધ આપણે કાઢી ને પછી એને પાછું ફેર આગાડી વેચવા જવું ને
0: કેટલા ટકા આલી દે ટકા
1: દૂધ મારે 2-3 ટકા ને બંધી
0: એક ગાય કેટલું દૂધ આલી દી
1: એક ગાય 2-2.5 કિલો એટલું દૂધ આલે પાછી બે ગાય વડે દૂધ આલે 5-1 કિલો દૂધ થઈ જાય
0: અચ્છા દેશી ગાય આગી
1: હવે દેશી ગાય
0: બકરા અકરા પાડી છે કે પાસે એને મોટા થાય ને હતી વિશે સીધો કે
1: હવે બકરા એ બકરા એ વિશિદ અને બકરી પાછી ઘેરા શ્રી પાસે ફેર એને સેવા કરે તો 12 મહિને બકરા એક બે બકરા
0: અને હોય કે સાલ ની આવદાની ઇન્કમ ચાલુ થઈ જાય તમારે
1: ચાલુ થઈ જાય દૂધ વાળો બી મતલબ ગાય ભેંસ ભેંસ એ ભેંસ ચાલતી રહે એટલા ગાય ફેર રી આઈ જાય એમ ચાલતું રહે
0: તમે ઘાતક ભણ્યા હતા
1: મો 90 ભણ્યો હતો
0: તમે 90 ભણ્યા હતા તમારી ઉંમર હું હોય પાછી
1: મારી ઉંમર પછી 50 સાલ તો એ આ ક્ષેત્ર માં કામ ને પેલો નો પાછો ખાવાનો ને સબ અચ્છી દો
0: ખાપી એની વાત આવી યાદ આવી ગયું કે ભાઈ પેલ વાળું ખાવું ખુબ તાજું હતું
1: હા પેલે પાછું આ આટલું આજે અડે આ ખાતર નાખવા ને એવો ખાતર પેલે નઈ પેલે આ ગાય ભેંસા નું ખાતર બધું નાખતું બીજી વાત આપડે જે ગેસ વાળી રોટી ની સબ પેલે નઈ ચાલતું
0: ચૂલા થકી ચાલતું
1: ચૂલા થકી ચાલી રહ્યું અમારે
0: એટલે ખુબ કાંટા જે કહી રહ્યા હો અને તાજી વાત એક નાથુભાઈ તમારે બે સોરી એક સોરો ને તમે ભણાઈ લગાડી અને જુગ સબ કરાવવાનો બીજું નાથુભાઈ તમે હું કામ કરી રહ્યા એ હાથે કઈ આપણે ખેતીવાડી ને હાથે કઈ બીજું કામ બી કરી રહ્યા કે
1: હવે મારે પાછું આ ખેતીવાડી ના હાથે હાથે આ ગાય ભેંસ નું કામ ને કઈક વખત પાછો સુટોર હોય ઉતાર નું બી કામ કરલો મો ઘેર નું કામ કરલો ઘેર ને હાથે ઉતાર નું પડોશ નું કઈ ગામે આવી જ્યુ તો બી પાછો બેઠો નહીં રહું બે પૈસા વાંચાઈ ને બી લઈ આવું
0: નાતુ ભાઈ તમારે 50 ની ઉંમર અને તમે ઉતાર નો બી કામ કરો ઘર નો પશુ નો ખેતર નો હંગરો કામ કરો ઉતાર નો કરો તો ઘણી તાજી વાત પર ઉતાર ને હું કામ કરી રહ્યા હતા
1: ઉતાર મે પાછો આ ઉતારે કામ આ કમાડ નો અને ખિડકી નો અને ખાટલા બનાવવા એ સબ જે બી ઉતારે કામ એ સબ હું જાણો પાછો
0: તો તમે તમારા સોરા ની હી ગાડા
1: સોરો તો કા મેડમ રસોઈ પેર દિયો ને એને બાદ પાછો રેકડો લઈ આવ્યો તો એ પાછો સલાબ હી કી ગયો એટલે પાછા પેલો ઉતાર વાળું કામ
0: નંગ
1: ઉપર ચાલે ને પીઠ ઉપર અચ્છું મળી જાય લઈ લો બઢિયા પીઠ ઉપર બઢિયા મુનાફો મળી જાય દાડા ઉપર કરો તો બી 500 રૂપિયા મળી
0: જાય સાચી વાત છે નાથુભાઈ તમે ખેતર નો નસબ હંભારી
1: ભાજીપાલો
0: કરો તેને બી વેસાઈ જતો હોગા
1: હવે ભાજીપાલો આમ સુટકર બી વેસાઈ જાય પણ સુટકર પણ વેસાયવું નહીં એટલે અમે મંડી વેચાય ને સકાલી હવે ઘેર બી મતલબ આપડે ઘેર ની સબ્જી મળે તાજા સબ્જી ને બીજી જે બસે એ પાછા મંડી મેં આલી આવે તો બે પૈસા બી મળી
0: એટલે વ્યવહાર પણ જાણકારી આલી કે ખેતર મેં આ કર્યું ને આ ગાય ભેંસ નાથુભાઈ તમે થકી મળે ને બઢિયા લાગ્યું ફેરી મલંગા રામ રામ
1: રામ રામ

0: અજ્ઞાનનો નાશ કરવા હરું. જેમ કે ગુરુ આપણે જીવનને અજ્ઞાન ને અંધકાર મિટાવીને જ્ઞાનનો પ્રકાશ એ ફેલાવે બેનો. આપણે સૂર્ય ભણાવવા, સૂર્ય સ્કૂલ મોકલા યા સૂર્ય ભણાવવા, તો એને અંધકાર થકી આપણે ઉજિયારામાં લઈ જા. એમને માં મહર્ષિ વેદ વ્યાસનું સ્મરણ કરવા હારું આ પૂર્ણિમા ને, જેમ કે અને દાડે મહાભારત રચયતા મહર્ષિ વેદ વ્યાસ નો જન્મ થયું હતું. દેખો આધ્યાત્મિક પ્રગતિ રૂપી આજે ગુરુ પૂર્ણિમા એ અચ્છો દાડો હોય. અને દાડે આપણે ધ્યાન જપ સાધના થકી મનને શાંતિ મળે, આધ્યાત્મક થકી ઉર્જા અચ્છી મળે ને જીવનમાં ગુરુનું સ્થાન સૌથી ઉપર સ્થાન હે બેનો. આપણે સૌથી પ્રથમ ગુરુ તો આપણી માં હે, તો માને બી એ ગુરુને આધાર થકી આપણી માં હે એ અજ્ઞાન થકી જ્ઞાનની તરફ આપણને ખીસીને લઈ જાય, જ્ઞાનનો પ્રકાશ એ ફેલાવે. શરૂઆતમાં તો માં આપણને અંધકાર થકી ઉજિયારામાં નાખે, એને બાદ આપણે બીજો ગુરુ હે એ સ્કૂલમાં ભણે ને જે આપણે સ્કૂલ જ સહી ગલતનો ભેદભાવ એ સભી કાઢે ને આપણો અચ્છો ઇન્સાન બનાવે. બેનો આ જે શ્લોક હે તો એ બી બેનને આપણે બોલીને કહું કે ગુરુ રે બ્રહ્મા, ગુરુ રે વિષ્ણુ, ગુરુ રે દેવો મહેશ્વરા, ગુરુ રે સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મે શ્રી ગુરુ નમ્ય. આજની દાડે હર ગુરુને નમન પ્રણામ. બેનો આ તો આપણે ગુરુ પૂર્ણિમાની બારામાં વાત કરી. હવે બેને મારા અમે દીકરી થઈ કે ભાઈ ગુરુ પૂર્ણિમાને તો આપણે વાત કરી લીધી, ગુરુઓને નમન બી કરી લીધું, પણ ગુરુને બારામાં એક ભજન હોણવું હોય કેમને બેનો? ભજન બી આપણે બઢિયા શુભ હોણી લે, એને હાથે એક સંદેશ એ બી હોણી લે ને પછી બીજી વાત એ કરા.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

બેનો દેખો કેટલું બઢિયા ભજન હતું કે પૂછો ના, કે મારા ગુરુજીનો પકડ્યો હાથ. દેખો ભાઈ આજે ગુરુ પૂર્ણિમા હે ને, ભજન બી એવું હતું કે આપણે ગુરુનો હાથ પકડીને ભાઈ જે રાહ હે, જે રસ્તો હે, એ ગુરુ આપણને વતાડે. દેખો આના રસ્તે આપણે સાલંગા તો સહી રાય હે, એ મળે ને સહી ઇન્સાન હે આપણને બનવા મેં મદદ મળે. તેનો સોરો બી ભર્યો થકો હતો ને બેને બી ઘણી બેઠી હતી, મારું મન બી ઘણું હતું કે ભાઈ હજી સોરા માટે વાત કરો બેના થકી મળે ને એમ. પણ જે સોરાનો ટેમ હે એ તો ભાઈ પૂરો થઈ રહ્યો થકો, કેમ કે આપણે તો ટેમના ભાંધે થકો હે, ટેમનો માન રાખવો આપણો ભાઈ ફરજ બની રહ્યો થકો હે. તો આજે તો આપણે સૂટો પડા ને આવતે બુધવારે હંગ્ર બેને થકી આપણે મળવાનો ઇંતજાર રહેગા. એ આવજો. રામ રામ રામ રામ.